0: તાળો ઉમાળો શીદ પ્રસાર યસ સપ્ટેમ્બર એક તારખેર સકાળી દાવરાર આમચે સંગે હાજર આસા નિવૃત્ત શિક્ષક અને નાટક રસપી માનેસ્થ નોર્બર્ટ મિરાંદા કુલશેખર તાજે સંગે ઉલંગ ફોન કરા 6364204949 સંખ્યા આઈકોંગ વિસરણ કર તાળો ઉમાળો શીદ પ્રસાર સપ્ટેમ્બર એક તારખેર રેડિયો સારંગ 107.8 FMR હી રંગ રંગાળછીની
1: ರೇಡಿಯೋ ಸಾರಂಗ್ ಈಗ ಆಪ್ನಲ್ಲೂ ಕೂಡ ಲಭ್ಯ.
2: ಕಮ್ಮನೆ ಇಲ್ಲಾತೋ ಮಲ್ಲಿಗೆ ಎಡ್ಕರಂಗ ಆರ್, ಗರಿ ಇಲ್ಲಾತೋ ನವಿಲುರ ನೋಕಡಂಗ ಆರ್, ಬಣ್ಣ ಬರಾತೋ ಮೈಲಾಂಜಿ ಇಡ್ರಂಗ ಆರ್, ದಫ್ ಪಾಟ್ ಮಾಪಿಲ ಪಾಟ್ ಓಪನ ಪಾಟ್ ಬಂದಿಲ್ಲೆಂಗಿ ಬ್ಯಾರಿ ಕಾರ್ಯಕ್ರಮ ಕೇಕಡಂಗ ಆರ್. ಅದು ಗೈತೆ ನಿಂಗೆಲ್ಲರೂ ಮನಸ್ಸು ಸಂದೋಲಾಕೋಗು ಬಂದುಂಟುಂಡು ಮೈಲಾಂಜಿ.